ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે, તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈક થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે કઈક આવું.

0: બોલી
1: બોલ બચન કી વાણી
0: શાણી
1: બોલ બચન કા કતરા
0: ખતરા
1: બોલ બચન કી ભાષા
0: ઝાંસા